0: કિસાન સૂચીકરણ પ્રણાલીના પહેલી ફર્મમાં દેશી વળીકા 26 લાખ કિસાન આવતો થતા પણ કૃષિ વન તથા પર્યાવરણ મંત્રાલયની જમીન પૂરી બદલવા ખેતી ઉત્પાદન પાકા ભાવના કિસાન સૂચીકરણ કરો વિદ્યુતીય પ્રણાલી મારફતે સૂચીકૃત બદલે કિસાન ઉત્પાદ પાકના પર્યાવરણ બદલવા આવશ્યક સહુલિયત તથા સુવિધા દિને પ્રત્યે અંતર કામ બદલવાનું કૃષિ સૂચના કેન્દ્ર
1: સરકારે કિસાનલાઈ પરિચય પત્રક આધારમાં અનુદાન સહિત રાસાયણિક મલ બીઉ અનુદાન સેવા વ્યવસ્થાપન લગાયતકા સુવિધા સહિત ઉપલબ્ધ ગરાઉને જણાવ્યું છે. કૃષિ જનગણના 2078 અનુસાર 41,30,000 સંખ્યા રહેકાલે બાકી 15 લાખ ભંદા વડી કિસાનલાઈ પણ સૂચીકૃત કરવાનું કાર્ય ભઈરહેકો છે. કેન્દ્રે યસ કાર્યક્રમલાઈ આપનો નામ દર્તા ગરાઉન કિસાનલાઈ આહવાન સમિત કરેકો છે. સૂચીકરણ કાર્યક્રમલાઈ વ્યવસ્થિત બનાવન દેશભરી પાલિકાસંગ સમન્વય કરી કિસાનકો પ્રમાણીકરણ કરી તથ્યાંક સંકલન કરીએકો જણાવ્યું છે. પશ્ચિમ નવલપરાસીકો બર્દઘાટ દુઈ ચીસાપાનીમાં રહેકો હોટલ કોટેજ પ્રાલીલાઈ 50,000 રૂપિયા જરીવાના કરાઈએકો છે. સહાયક સીડીઓ પોષણ રાજ ભંડારીલે ખાના ખાને ક્રમમાં સાગમાં સંખે કીરા ભેટાએપછી કટેજલાઈ જરીવાના લગાઈએકો હો. બર્દઘાટ નગરપાલિકાકો ઓડામાં બાલમંત્રી ઘોષણાના લાગે અનુગમન કરન પુગ્નુભએકા સહાયક સીડીઓ નેતૃત્વકો ટોલી ઉક્ત હોટલમાં ખાના ખાના પુગેકો થયો. હોટલને ખાદ્ય સ્વચ્છતા સંબંધી માપદંડ ઉલ્લંઘન કરેકો પાઇએપછી જિલ્લા પ્રશાસન કાર્યાલય ઘરેલુ તથા સાના ઉદ્યોગ કાર્યાલય લગાયતકો સંયુક્ત અનુગમન ટોલી દ્વારા 50,000 જરીવાના ગરીએકો ભંડારીલે બતાવ્નુ ભએકો છ. અનુગમનકા ક્રમમાં હોટલમાં પ્રયોગ ભઈરહેકો ખાદ્ય સામગ્રી ર ખાના સમેત અસ્વસ્થ રહેકો ફેલા પરેકો છ. જિલ્લા પ્રશાસન કાર્યાલય કાસ્કીલે ફેવાતાલમાં ડુંગા દુર્ઘટના બઢીસંગે મોસમ બિગ્રીએકા બેલામાં ડુંગા ચલાવન રોક લગાએકો છ. પ્રશાસનલે બિહીબાર હિજો